0: એને બધી થકી બે આ ખરપતવાર ની એન્ટી ખોળ હે ઉપર આવી જાગા એને થકી હું કયા કડપા વગેરે બી આપણે દેવો જરૂરી હે એને દવાઈ સરતી વખતે રાસાયણિક નો બી ઉપયોગ કરે બાસા કિશનભાઈ રાસાયણિક દવાઈ નું બી જાતે વખત બી આપણને એનું સાવધાની રાખવી જરૂરી હે છોટી મોટી સાવધાની ને રાખવા કિશનભાઈઓ તો આપણું શરીર પર કઈ પ્રકારનું નુકસાન થઈ શકે કેમ કે દવાઈ છે ઝેરીલી એટલે આપણે છોટી મોટી વાતોનું ધ્યાન રાખી ના ભાઈ આ દવાઈનો છંટકાવ કરવો હોય ભાઈ એ મોબત બાંધવું હોય અસલી કોઈ બી કપડા થકી આંખો ઉપર ની સુરક્ષા કરવી કોઈ સસમા હોય આપણા પહેરવાની બી સુરક્ષા જરૂરી બૂટ મોટી સાઈઝના કેમ કે કોઈ જાનવર હે ઝેરીલું તો એ આપણને કઈ ટચ થઈ ગયું તો ભી આપણો ભાઈ કઈ નુકસાન થઈ શકે આપણે જે શીશી હે એ બી અમને તમને નદી નાળામાં યા તળાવમાં કઈ ભરાઈ પાસા ખૂન ફેંકી દે તો એવું ન કરવું હોય જે શીશી હે એને આપણે સહી તરીકા થકી ખેતરમાં શેત ગડ્ઢા ખોતરી દંગા એને દફનાવી દે યા શીશીને જલાવી દે અમને થકી કોઈ નુકસાન ન થઈ શકે છોટી મોટી વાત ધ્યાન રાખવું કિશનભાઈ દેખો આ સુમાસા દાડા હે આના સુમાસા દાડાનું જે પશુધન હે પશુનો આપણે ખરસ કેમ કે પશુ એ અબુલો જીવે બોલી શકે ને હમળી શકે એટલે એનું આપણને આના સમય ધ્યાન રાખવું હોય ભાઈ પશુને કે પશુ ખેતી એકબીજાને મળી જઈએ ખેતી ખેતીમાં આપણે સારો વગેરે ઉત્પાદન થાય આપણે પશુને કામ લાગે જે અનાજ હે એ આપણે માનવીને કામમાં લાગે એકબીજાને મળે જુલ્યો હોય અને પશુપાલન કરવા થકી આપણને ઘણા લાભ હે ભાઈ ઘેર ઘરેલું ખાદ્ય પદાર્થ ઘી દૂધ હે દહી હે ખટ્ટી છાશ હે ફેર એ બી શુદ્ધ મળે આપણા ઘરનું એટલે પશુ રાખવા ઘણા ફાયદા હે કિશન ભાઈ અને સમસ્યા દ્વારા મને પશુને હારંભાળ જરૂર કરવી ભાઈ એને મક્કી મચ્છરે થકી બી બસાવીને રાખવું હે કેમ કે આ મક્કી મચ્છર મેન બીમારી છે એની થકી હું કે આ મચ્છર કાઢવા થકી પશુ કઈ બીમાર થઈ શકે એમ કા હે યા કોઈ તરીકા બી છે કિશન ભાઈઓ જે આપણે અન્નની પત્તી હે તો એની પત્તીને ધોવા કર દંગા તો એને ધોવા થકી બી આ મચ્છર હિ દૂર જાય એટલે આ છોટી મોટી વાતનું ધ્યાન રાખવું હોય ભાઈ પશુને એક વખત નહલાવવું હે કેમ કે નહલાવવા થાય પર કઈ પ્રકારની મીઠી હે યા કોઈ જુએ હિ ગંગોળા હે તો બી એ ખતમ છે આપણને જાન બે છોટી મોટી વાત રાખી ને આ પશુની હાળ હંભાળ જરૂર કરવી એ કિશન ભાઈઓ આ વાતે કરવાની તે ઘણી ઈચ્છા થઈ પણ આ સવારનો ટાઈમ પાસે પૂરો થતો રહ્યું એટલે આજે છૂટા પડે ને કાલે નવી જાણકારી લઈને સવાર પર ફેરી મળંગા આજે નાનું ભાઈને આ લોગ્યા આવજો રામ રામ રામ રામ
1: श्रोताओं अभी आपने सुना खेती की बात कार्यक्रम ये आकाशवाणी बांसवाड़ा का माही चैनल है अपेश है लोक संगीत चंपा मेथी व साथियों के स्वर में